0: 내 저러기 신어그릉 혼드라 호식대 샌데 우르승가리 샤르타 훈글탱 홀게기 호미그 조가 흠내 소선 차이잔두 셀흠 두더들 우진이베슨 순도 옛날 오늘은 수순들로 순생가지 혐의별제가 연송해 오늘은 신도 이름신가지 에마르레 에마르 오나 비르호 아트게기 토사담 마르 바가트르 워르가카르호 나르네글리 푸상아산 우드머르 우브린 자이자단 훌제 우틀라바그단 자르글라 흐든 양조은 알스니 느긋느긋 덩글게이 좋은 갈매들은 벌보디 진상여기 대러보지 로로 쉐르보디 하루만 하긴 쪼자타와 홍은 쉐르그 벌보시에 흐든우드린 나트라 후딜벌보에 털단 호육시르기 제라디 자이자간 사소심의
1: сонсогчдоо сая та нартаа байсуу хуурчийн өвлөн үлдээсэн жаргал цовлын шастэр гэх хуурийн үлгэрийг сонсголоо. Үүний цалгамжийг мархашийн үлгэрийн нөвтрүүлэгт хүлэн авч сонсоорой. Энэ тухайн үлгэрийн нөвтрүүлэг өндөрлөж байна.

0: 네 저러기 신어그른 훈트랏 후식대 샌데 우르승가리 샤르크탓 훈글탱 홀게깃 호미근 조간 흠내 소슨 차이잔두 셀흠머 두덧들리 우진이 베슨 순도 옛날옷 오늘은 수순대로 순생가지 흠은 별제가 연송해 오늘은 샌드 유스틈신 가지리 마르르 마르 워나 디르호 아트게기 토사담 마르 바가트르 워르가가르호 나르네글리 푸상아산 우드머르 우브린 자이자단 훌제 우틀라박단 자르글라 흐든 양조는 알쓰니 느긋느긋 덩글게 중간에들은 벌보디 진상여기 대러보지 로로 쉬르보디 하루만 아긴 조자타바 홍은 쉬르그 벌보시 흔누드린 다트라 후딜 벌보에 털단 호육시르기 제라디 차이자간 새하 소심을
1: 선숙치도 Сая та нартаа байсуу хуурчийн өвлөн үлдээсэн жархал цоолын шастэр гэх хуурийн үлгэрийг сонсголоо. Үнэ цалгамжийг мархашийн үлгэрийн нөвтрүүлэгт хүлээн авч сонсоорой. Энэ тухайн үлгэрийн нөвтрүүлэг өндөрлөж байна.